질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근질근
박을 탁 타놨거든. 박을 탁 탄 게 박이 쩍 벌어짐서. 웬 동자 한 쌩이 툭 빌게진단 말이오. 이 대기 흥보시 대기 심님께 흥보가 기가 막혀 뒷꼭대기를 탁탁 헤리면서 그 촌나라 유자 속이 말이오 노인들이 바둑 둔다는 요런 말은 내가 들었는디 박통 속에 동자 나왔다는 말은 천만고의 처음이라고. 그 대체 내 이름을 어떻게 알고 부르는고? 그 내 이름 한번 멀리 났는디 아 이거 아니라고 속일 수도 없고 사람 환장하겠네. 아, 그래 내가